ताजी लामा सोंगवे सोंगशे दि शेजि लई न शोप रिंग नि खान यो शोलोंग थांग ला काटा खिगा वमे शुगु जेप्स जेप्ल क्यों था लेगे छेद छागवा समले दोंजो इनबे लेगे छेद मनी छुंगला फेजि इन नोस कशा ताजी लेशे मंगुजि कि नंगलो ला सेंगे लेंगे कि ले फेजि थेखों ला सेन्यु यु किजे नेजु मिमांगे दिन्दे सुंगु दोला लेगे छेद छागवा Samlui Dongjo Yindros, ta xiezi di ji taan ta jik lexie naga mangbo yor ba Xinga Dibye Yinari, Xinga Lodo Duye Yinari Ya jik gana zui gari shukare chukri yigirwa Chukle na nye kuna zui chukwe lexie nanglo la yinari Di xiezi di mangbo tunggidwa Lega kyo ta chakwa Samlui Dongjo Yindros Ta ti yinwa yinna ti toane jik Gyaji mima mangzo ki Lega ya jangbe 가신다 아직 내가 들어야 진배 따단지 세부리야 준도고도 수여이 로 넘버랭게 샴라 인바이나 조접되기 레셰지 모두 쇼이 디야 정보노블라게 변조시스 총기를 시에 동묘종 용어상 우겐 총수네 도름나 못되는 지레시야 다 조접되 쇼이나 패지 샘버부 망부 킹기 요시 아 조접되 쇼에 인바이나 동가 로도디게 녜차제 신게 띵려야 루루 수제 풍소접제 세그 도가라 대규림 되라 조아제 보시고요. 조아제 보셔야 되는 바이나 다직 조아디 겹지 아니 신가 감산 따야. 딘데기 규림지 쓰기요. 다야 조아디 겹에 겹을 이내래 야 겹뒤기 내세 된다 도가라. 다 샴라 인 바이나 아니 정규기 조아제 뒤기 내세 되라야지 세나도. 그나

0: tabshi jor ba ti yin ba yin na chugu sim nang lo la ya tum ju ki lo ti de ge je ani chi lob da da lob da pen zu la ya nye ju chi ya lo re nye ju ki nang zu din de tyo ya ki nyang ga do su na sha ta ne zu te de ya de yu ki ri ji ke be yin ne le su su signal le na sha ta dian ko na zu ji kyu tho la ya ken de song gu ya de shu bi yin na te de bi chu gu chung chung su ki zi jie ting de la ya tum ju gi ngang ne zhe mu zhe ba yin na ta te de bi zhe mu zhe dan te de tong yu chu wei chu la chu gu da chu gu pen zun pa zu da dan ten zu la ya gyun do zu ya da pa zu da xi dan ten zu la ya ji gyun do qin jie ani tong yu chu wei chu la ya da ne zu qin bu qi ge de yi si zhe yu ge sim gam ji gu ya ji ji ke jiang ge yin ne le te de bi zhe jie ge sim 고양이한테 시상상 책을 했어야 던주인 바 있나 얘가 주지 토바 있네래 저와 주지 모두 바 능신 다 던주인은 저와 내직 심감 괜히 시상상도 고양이한테 차 토바지 말해 했어 틸에도 대인 바 있나 두고 심난 놀아야 막아서 있는 거 여래 했어 제유직지 계정기 딘데스다 응은다 다나샤 다 대대부 능주들이 개연도 땅와 있나 나르마순 뱀이 진단기 따와라야 아니 격수치기를 했어 다 대대부지 자라 지제디로와 dāba yīn nā sīm nāng lōla yā yuwa bē tā nūn shū tōng zū sī sāng sāng tā kū yāng yā chik rī sī yā tōng zū yīn bā yīn nā xie bā tsam jī rī sī tā tī lē tō dī chū gu lā yā tā tū gyū kī tsū wē chū lā yā ngū nā chāng nā kī sīm bē nāng lōla yā lēk zī lēk zī gāng yā yōng rū bā tīng zhī yōng wā kub lā yā tā tī dā bī nē zū jī gyū bē jī lā yīn bā yīn nā chak shū tā tūm jū jē jē nē zū tāk jū chī tab tīng zhī chū jīb jī bē nyāng gā yō rī sī sū nā xā Jeyuge rikje kejeng ginele chawe dikbu ruwa jeyuge nangzu thiri thumbar ya gendi zoba thikher gu gu yores ta dia tu gyu ne te de bu nangzu thumbe gup la ya ta ji ko gyab jo ne da ne zu thiri la ya ji ta dom ching ye yor ba ten zu yin ba yin ne zu thiri ta thumbe gup la ya ji shong yu la ya shir ye yin ne ji jia ling ku la ya ni ta dom che yin ne ji ta de ne pa zu gyu gu chi du zang ba ni tona che yin ne ji tin ri che je tona che je ne zu ten zu gang go che go de yes ta te da chap ji du yin lo pra da kim da cho ne yin ne le chu gu ri ya yang ta be da ja la nyo da yin ne ji jin dang ge da wa zu dang yin ne ji tin ri zu gyu ri ya da gen ji ke go re yes jue xia ta chu gu sim gam la ya ne zu po ba ne zu po ba ji che te pyu je yin na zhong gu zi je da chu gu man ja da qi be zai ju ngui zo tun zo gi yin ne le zhe yu ge chen gu tin ri si che xia lo ju shi mian ge zhu gu ru ya ko dun che ya ge zi je di ge yin ba yin na ge gu ge yin ji min ji ge lak dar che go yu si ya ge tun zi ge sum si de din bang ka sum yu gu be ke gu nang lo la ya zu gu yo re si na da sha la so be da ji zi je di ge yin ba yin na ngi bar tu sum si ge din bang ge che si de liong go re si din ri che je an si ne chum re ding la ya dōn chōgō yō rēs. Tā yī nē lē mīngā rē yā chōm rē tō lā yā tūn bē, sūm sē yī mē bē tūn zē māngbō chī yī nā lāb chā tā. Chōgō chōng chōng kī, mī zō kī chō lā yā kēp chē, tā tē yī nā ngū mē kī nīngā māngbō chī sō kī tō wū sī chēng kū chē xā. Tā jī rōng kū zē chū bē tūn zō kī yīn bē yī nē lē, zē yō kī nē zō yī tē rē tūn bā rā yā, sē chā. ka sebu pe xia. Tiyan, tumju da nyanyung nyamse ki nambay tohne congyere che ya ki nyandong mangpo chigla ya chimle gebe tokshi duus. Congang ka xie ki jala tiri chita chibe gubla yina chinga ganzu je ni jik lo chongchong chora ya jik iwan gu ya ki sopta gyuk chobo tinde soya da tila ya da igi chob chobo tinde. Chogo jik tanglin chetab me be ni nangdo gyuk chobo tinde chigi duus. Ta teza ma xie yina ka xie ki ni tumju ki ngane zimu tunzub jik chuta che je dabiya yinay zhi, tingde che zhi, dhamin na zho shuk ki jala dunzu la pa zhik zimu zhi zhi, ani lo chung chung ki tona topdop chi ki doos. Ta ti dabiyu che dab tiri yinay gyuk chobo da, nang duyan che ta xewa tingde zhi dobe, ta tini jizo ki ani diwa rindan dawa da gyab gaya to songwa chi zhi la. Tini mang duyan chim shuk nang lo ki jizo ki su sang jik su ki za duyan thayang gyab gaya to songwa chi zhi. Do la te shen do yinay chawe denja ki jirim da, da gyab ki jirim la sobe chim lo chim su thayang gyab gaya to songwa chi zhi. Ti jik zhi. Tā tī nē yā chēng kū shēng kā rī shū tō sī nā, jīk sīmbā kū yāng yāng tā sī sāng sāng chā yā gī zī jē tī rī ngū nē yīmbā yī nā, chū kū chī bē kūm nē tā jīk shī bē tā tēmbā tā, dē jā tēmbā, dē tāng yīmbē tā jīk bāng mē gī tō shī tīng tī zīng jē nī, chī tā chē kō rē sī. Lūk tā tūng bē tā jīk 심시 상상다 고양양 책그리스 야게 제제딘데 좀바이나 타 텐주 당분에 직 지자 지단데니 여럽데 덴바직다 오늘 정내기 민남기 심내야 최부 텐데 고레스 다 이내레 대 수업다다 지무지단 텐주 이마이나 칭아 강주제 내주 치로 다야다 직 캐자부든데 수요제 아니 민남기 이왕국도 지야 된데 말레스 다 직 나다샤스야게 지모들이 지외 급수이나 직 슈크 덥고야다 급자 주고야다 독지 당고야다 제접제 초고 샤고야데 딘지기 지기 아니 제모지단들이 지금 냠도 좀 용도 좀 봐. 다 디토네 이는 지제 딜이 당분에 주규 집에 끔네 강주제 다직 민남게 도고 톱톱 집에 다 도시 딘데 덴도스 심 시상상다 고양야 차야 레스야게 지제 디게 당분에 주규 지도 좀 봐. 민남게 제주 따와다 진단 따와 대신도 심감게 따와 라속 받다 개괴도 송와 있는 테네 체 말은 받지다. 민남기 당린 치드 메베 독조스 교르베 주규 지단지레스 다디네 제주베 키왕기 지림 침로다야 개괴 송화된데지레스 정규양 제도 다지 운행 장례기 심 고양양다 시상상 소토베 지제 딘데 임바이나 다디 나르마순베미 류심 니게 대단라야 토나치고레스 티데뷰 지제라야 나르마순베미 망부지기 토나토그유베 나르마순베미 송급제림 난로라 이네레 나르마순베 미 지제 튕기 지겐다 진종 지겐게 이나 나르마순베 미 숙시 대단다 심감게 대단라야 뇌베 지제딘데 튕기 지미룽 카세데요레스 다지 총관 가시에게 임바 이나 나다샤세야게 지제디 직 지자 집에 급려야 다 대딩라야 이게 캐서부터 지제 두고 소발레 두고 찐나 가스야 라조베다 지자 지단딘데 겹대단지 민남게 호나도덥지기요레스 다 대니 나르마순베 미지기 문진기 이와세지 야보 토기 메베 미지기 은에 차샤바이나 다 대라야 고고 팁라보다 대 월야 다직 쇼르토야 긴행가요레스 다 딘데기 대여기 세다 카세부베샤 슈잔다 다 슈잔 초고솔라야 다교나냐 조오 김다르바 김다촌에 우조제 니 롭데요레 제요기다 빈지이네요레르바 도구나냐 망고요레 코나조 상물로하게 임바이나 독순 치기 난제 니 숨미 다 숨세이스 개별르바 체다 덴바이네 딘제 메베 내드유베 지제 딘제 유베이나 메뇨야다 초 망고 냠도 임베이나 초고 류심 디다나야 조용 치고도스 정규주의 다지 능주 망보지 독스대바 있는 나와메베 소치티 퇴주진부 조도 인바 있나 아니 조구 류심네 양원의 장례에게 즉 격수 체제 아니 조구 캐서부 차야 딘데기 능주열의 휴장이나 차와 총자네 랭게에게 도나나로나 스팅규주의 로나 버랭게 다딩게 레젠난 로라야 집에 속나 다샤 지지지지 디 차와 띵도야다 아 조조 침부 총제 대 있는 슈킹 양바 수입에 꼬르기 내주되게 즉 랭게라야 정규기 추도 푸스미 나남조 레젠지 머리야 양결제요 랭게 슈덴자고
1: 나가문에 답하죠 중국의 척도 구루어식 유바틀라 기부 담바 시설
2: 기부 담비의 주상 당리 미남키 총을 출키 자주키 저진더 볼 교류
1: 기부 담바 타니 지치라 로바양
2: 기부 담바 남니 심상라 상성갈
1: 기부 담바 남니 흉창신 덤지수
2: 기부 담보 남니 노출치시 미경신
1: 난저의 년참기 미빛상부 등계기 미피해바 남경 기부 담보이 기부 담보당 족신 기부 담보라 미빛대는 담배 주성경원이 중국의 인도기 시대